વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથે શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે સોમવાર, અષાઢ દિનાંક 8, શક સંવત 1948, એટલે કે તારીખ 29 જૂન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું સમીર પંચોલી હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઇ બેસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સ અપ રહી. સમાચાર વિગતવાર. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાત યોજાશે. પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાની થીમ હેઠળ યોજાનારી આ પરિષદનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, મનોહરલાલ ખટ્ટર સહિતના કેન્દ્રીય મંત્રીઓ પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ બે દિવસીય પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: આ બે દિવસીય પ્રાદેશિક પરિષદ દરમિયાન સેમિકન્ડક્ટર, લોજિસ્ટિક્સ, ગ્રીન હાઇડ્રોજન, ક્વોન્ટમ ટેકનોલોજી, કૃષિમાં એઆઈનો ઉપયોગ, એરોસ્પેસ તેમજ સંરક્ષણ જેવા ભાવિ ક્ષેત્રો પર 30થી વધુ વિશેષ સત્રો યોજાશે. મધ્ય ગુજરાતના આર્થિક વિકાસને કેન્દ્રમાં રાખીને યોજાનારી આ ચર્ચામાં 151 જેટલા નિષ્ણાતો અને જાપાન, સિંગાપુર, યુએઈ, યુક્રેન તેમજ રવાંડા જેવા ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પરિષદના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય પ્રદર્શનમાં 150થી વધુ સ્ટોલ્સ દ્વારા સ્થાનિક એમએસએમઈ એકમો, અદ્યતન ટેક સ્ટાર્ટઅપ્સ તેમજ અમૂલ અને જીએફએસસી જેવી અગ્રણી સંસ્થાઓ પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ગાંધીનગર શહેરમાં હવે પીએમ ઇ બસ

0: તોડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી 100 જેટલી પીએમઈ બસ સેવાનો આરંભ કરાવ્યો છે. આ બસ સેવાને કારણે શહેરજનોને ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. સાથે સાથે ગાંધીનગર કામ અર્થે આવતા મુલાકાતીઓને પણ પીએમઈ બસ સેવાનો લાભ મળશે અને ગંતવ્ય સ્થળે ઝડપથી પહોંચી શકાશે. સાથોસાથ શ્રી શાહે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયા છે. તેમણે કહ્યું, માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેના લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
1: જન્મના મૃત્યુના ડેટા સાથે જોડી દરેક બાળકની એક આઈડેન્ટિટી ઉભી કરવાનું કામ, એક નંબર એની ઓળખ કરવાનું કામ આ પીએમ ફેમિલી કેર ટ્રેકર કરશે અને એનાથી બધી યોજનાઓનો લાભ પૂરો થશે. વ્યવસ્થાની ચુનૌતી, કોમન આઈડેન્ટિટી ન હોવી, લાભાર્થીઓનું છૂટી જવું અને એને સુધી શાસનનું ના પહોંચવું, આ ચારેક કમીઓ એક સાથે પીએમ કેર ટ્રેકર પૂરી કરશે.
0: રાજ્યમાં પરપ્રાંતિય શ્રમિકોની સૌપ્રથમ નોંધણી અમરેલીથી શરૂ કરવામાં આવી છે, જેને લઈ તંત્ર દ્વારા અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ પાયલ હેઠળ શ્રમિકો તેમજ તેમના માલિકોની વિગતો, મૂળ વતન, પરિવારની માહિતી, આધાર કાર્ડ, વાહન, બેંક ખાતાની વિગતો તેમજ હાલના અને અગાઉના કામ અંગેની માહિતી ઓનલાઈન નોંધવામાં આવશે, જેથી જરૂરિયાત સમયે પોલીસને ઝડપથી માહિતી ઉપલબ્ધ થઈ શકશે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થઈ શકશે. અમરેલી જિલ્લા પોલીસે જિલ્લાના નાગરિકો, ખેડૂતો તેમજ ઉદ્યોગકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારમાં કામ કરતા તમામ શ્રમિકો અને કારીગરોની વિગતો અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશનમાં નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપે. અષાઢી બીજે 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે આજે જળયાત્રા યોજાશે. આજે સવારે 108 કળશમાં સાબરમતીના ભૂદરના આરેથી જળ લવાશે. આ વિશાળ જળયાત્રામાં સાધુ સંતો અને ભાવિક ભક્તો જોડાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જળયાત્રા યોજાશે. 500થી વધુ પોલીસ કર્મીઓના કાફલો જળયાત્રાની સલામતી માટે ખડેપગે રહેશે. આ જળયાત્રાના પોલીસ બંદોબસ્તનું ગઈકાલે રિહર્સલ કરવામાં આવ્યું હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
2: ભગવાન જગન્નાથજી કે મંદિર સે જલ યાત્રા નિકલેગી, ઉસકે તૈયારી કે લિયે પુલિસ બંદોબસ્ત કા આજ રિહર્સલ કરને મેં આયા હૈ. જો જલ યાત્રા હૈ ઉસકે બંદોબસ્ત મેં પુલિસ અધિકારી ઓર સ્ટાફ મિલા કે 500 સે જ્યાદા પુલિસ બલ તૈનાત કિયા ગયા હૈ. ઇસકે સાથ સાથ રૂટ કે ઉપર સીસીટીવી ઓર ડ્રોન કે દ્વારા ભી નજર રખી જા રહી હૈ. જો જલ યાત્રા હૈ વો શાંતિપૂર્વક થાય ઇસકે લિયે પૂરે રૂટ પે પુલિસ તૈનાત કી ગઈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો. ગાંધીનગરમાંથી મુખ્યમંત્રીના હસ્તે ગઈકાલથી પોલિયો રસીકરણ અભિયાનનો આરંભ થયા બાદ રાજ્યભરમાં 0-5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગરમાં સરકારી આરોગ્ય કેન્દ્ર પર મેયર મોનિકા વ્યાસ સહિતના પદાધિકારીઓ દ્વારા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. ડાંગ જિલ્લામાં 346 બૂથો પર બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા. મહેસાણા જિલ્લામાં અંદાજિત 2,57,000થી વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં 744 પોલિયો બૂથ પર બાળકોને પોલિયોના ટીપા પીવડાવ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મહીસાગર જિલ્લામાં પણ વિવિધ બૂથ પર પોલિયો રસીકરણ અભિયાન યોજાયું. બનાસકાંઠામાં પોલિયોની રસીકરણ અભિયાન હેઠળ 3.53 લાખ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રખાયો છે. જૂનાગઢ શહેરના 41,000થી વધુ બાળકો સહિત જિલ્લાભરમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. પોલિયો અભિયાન દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં 1,33,000થી વધુ બાળકોને પોલિયોની રસીથી સુરક્ષિત કરાશે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં 34 સ્થળોએ પોલિયો રસીકરણ કરાયું, જ્યારે આ અભિયાન હેઠળ આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને બાળકોને પોલિયોની રસીકરણ કરશે. અરવલ્લી એલસીબી પોલીસે મહિલાઓના ગળામાંથી સોનાના દોરા સેરવી ચોરી કરતી આંતરજિલ્લા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ મથકના વિસ્તારમાં નોંધાયેલા 2 ગુનાઓના ભેદ ઉકેલી પોલીસે ચોરીના સોનામાંથી બનાવેલી અંદાજે 10.5 ગ્રામ વજનની સોનાની રણી કબજે કરી છે. હાલમાં પોલીસે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા અન્ય ગુનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. વલસાડના પારડીમાં ફ્લેટમાંથી ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. 119 ગ્રામ ગાંજો અને મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી 5,900ની કિંમતનો 119 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, 10,000ના 2 મોબાઈલ અને વજન કરવા માટેનો ઇલેક્ટ્રોનિક કાંટો મળી 16,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ સામે પોલીસ તંત્ર

0: દ્વારા ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાયલા તાલુકાના મદારગઢ અને ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે એલસીબી પોલીસની ટીમે ખનીજ ચોરી ઝડપી પાડી છે. સાયલા તાલુકાના મદારગઢ ગામે ગેરકાયદે કાળા પથ્થરની ખનીજ ચોરી ઝડપી પાડી ત્રણ હિટાચી મશીન, બે ડમ્પર, બોરવેલ, ટ્રેક્ટર, કમ્પ્રેશન સહિત કુલ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે પથ્થરની ખનીજ ચોરી કરતા જેસીબી સાથે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 6 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 2, 3 અને 4 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં, ખાસ કરીને નવસારી, વલસાડ, દાદર, દમણ અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ વચ્ચે તળાજા પંથકમાં વાવણી લાયક વરસાદ પડ્યો. કપાસ, મગફળી, જુવાર જેવા પાકોને આ વાવણી લાયક વરસાદથી ખૂબ ફાયદો થશે. આ વરસાદથી ગામના નદી નાળા છલકાઈ ગયા હતા. સાથે જ ઠાડજ, ટાઢાવડ, કાટરવાડા સહિત અનેક ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ની ચેમ્પિયન મિઝોરમની થલંગન્યુમ એફસીની ટીમ બની છે, જ્યારે ગુજરાતની પ્રોગ્રેસિવ એફસીની ટીમ રનર્સઅપ રહી છે. ગઈકાલે ભાવનગર ખાતે રમાયેલી મેચમાં મિઝોરમની ટીમે ગુજરાતને 9-5થી પરાજય આપીને ચેમ્પિયન બની. સુરત ખાતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિકેશન એક્સપોમાં રામાયણની થીમની સાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ 6 મીટરની સાડી બનાવતા 45 દિવસ લાગ્યા છે. 3000 કલરના શેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાડી અયોધ્યા રામ મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલાશે, તેમ વેપારી પ્રિતેશભાઈએ જણાવ્યું હતું.
1: અમે ખાસ આ રામાયણ સાડીની ટીમ ઉપર નવી જનરેશન આખી પ્રેરિત થાય એના માટે આખી બનાવી હતી. અને ખાસ અમે જે નવું મશીન લીધું એટલે પહેલી સાડી આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમની જે પ્રેરણા છે, એમનું જે ભક્તિભાવ છે, એમને અનુસરીને અમને એવું એક થયું કે આપણે એ પ્રકારની ટીમ બનાવી જેથી કરીને આપણે એમની સુધી પણ એક સાડી પહોંચાડી શકીએ અને એને બતાડી શકીએ કે સુરતની અંદર આવી પણ કળા કૃતિ થાય છે કે જેની અંદર અલગ થીમ ઉપર આખું વસ્તુ બને છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સઅપ રહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા, બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
4: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
3: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org today.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી. ગુજરાતના વડોદરા ખાતે 4થી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી શરૂ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થયો. અને એફઆઈએચ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરૂષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી હતી. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા હતા. નૌકાદળ અને સેનાની ટીમોનો સમાવેશ કરતી ભારતીય માર્ચિંગ ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો. ભારતીય નૌકાદળના બેન્ડે પણ ભારતીય માર્ચિંગ યુનિટનો ભાગ બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને સેશલ્સની ભાગીદારીને ગાઢ અને ખાસ ગણાવી હતી.
1: सेशल की यात्रा का संदेश स्पष्ट है. भारत ऐसे हिंद महासागर की कल्पना करता है जहां समुद्री सुरक्षा के साथ आर्थिक समृद्धि भी बढ़े, जहां हमारी साझेदारी आकार नहीं आपसी सम्मान और विश्वास पर आधारित हो, और जहां हम हर देश के पास पास नहीं साथ साथ चले.
0: શ્રી મોદી શનિવારે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મનીના આમંત્રણ પર સેશલ્સ પહોંચ્યા હતા. ગુજરાતમાં 4થી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ થીમ હેઠળ શરૂ થશે. મંત્રીઓમાં રાજનાથસિંહ, મનોહરલાલ ખટ્ટર, મનસુખ માંડવિયા, મુખ્ય રાજ્યમંત્રીઓ અને વૈશ્વિક રાજદ્વારીઓ સાથે 2 દિવસીય પરિષદમાં ભાગ લેશે, જેનો ઉદ્દેશ્ય મધ્ય ગુજરાત ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. સાંભળીએ એક અહેવાલ.
2: 150 અધિક વિશેષજ્ઞ ઓર જાપાન, સિંગાપુર, યુએઈ, યુક્રેન ઓર રવાંડા જૈસે ભાગીદાર દેશો કે પ્રતિનિધિ મધ્ય ગુજરાત કે આર્થિક વિકાસ પર મંથન કરેંગે. ઇસકે સાથ હી સંમેલન મેં આયોજિત ભવ્ય પ્રદર્શની કે 150 અધિક સ્ટોલ, સ્થાનીય એમએસએમઈ, ઉન્નત તકનીકી સ્ટાર્ટઅપ ઓર અમૂલ એવમ જીએફએસસી જૈસે બડે ઉદ્યમો કી ક્ષમતા ઓર નવાચાર કો પ્રદર્શિત

0: અરવિંદ લાક્રા અને હાર્દિક સિંહે ખૂબ જ રોમાંચક મેચમાં ભારત માટે શૂટઆઉટમાં ગોલ કર્યા. આ વિજયથી ભારતની ક્ષમતાઓનું પ્રદર્શન થયું અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયેલા ડિફેન્ડર સંજયે શાનદાર દેખાવ કર્યો હતો, જ્યારે બંને ગોલકીપરોએ ક્લીનશીટ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે લંડનના લોર્ડ્સ ખાતે તેમની છેલ્લી ગ્રુપ ઇ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ઓસ્ટ્રેલિયાને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 4 વિકેટ 172 રન બનાવ્યા હતા. પુરૂષોની ક્રિકેટમાં આયર્લેન્ડે ભારતને બીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1 રનથી હરાવ્યું. આ વિજય સાથે આયર્લેન્ડ 2 મેચની શ્રેણીમાં 2-0થી જીતી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિદ્ધિ ઉંધાળ.
1: આજના મોટાભાગના અખબારોમાં ફાન્સ અને સાઉદી અરેબિયામાં થયેલ વિમાન દુર્ઘટના અને યુરોપમાં વધતી ગરમીથી લોકો ત્રાહિમામ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, યુરોપમાં આગ ઉગતો આકાશ, ફાન્સમાં 1000ના મોત. સંદેશ પ્રથમ પાને લખે છે, હિન્દ મહાસાગર અવસરોનો મહાસાગર બનશે મોદી. ફાન્સના આરોગ્ય વિભાગનો ઘટસ્ફોટ, ગરમીના મોજાથી 1000થી વધુ લોકોના મોત નિપજ્યા. ફૂલછાપનું શીર્ષક છે, અમેરિકા ઇરાનના સામસામા હુમલામાં શાંતિનો કચરગાણ, વેનેઝ્યુએલામાં ફરી 4.9નો ભૂકંપ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી. ગુજરાતના વડોદરા ખાતે 4 વાગ્યા ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી શરૂ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે. વેનેઝ્યુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થયો. અને એફઆઈએ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરૂષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 2-2 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કેદારનાથ ફિલ્મનું ગીત, ગીત અમિતાભ ભટ્ટાચાર્યનું, સ્વર અને સંગીત અમિત ત્રિવેદીનું.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
3: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
2: KJIT સાવલી.
4: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: MK ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
5: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
4: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘુડિયા રોડ, વડોદરા.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
3: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
4: અશોકા ધ ગ્રેટ ના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
3: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
5: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
3: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
6: અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: इसी के साथ कार्यक्रम चित्रलोक यहीं पर संपन्न हुआ। दोस्तों, विविध भारती नू वडोदरा केंद्र आप सांभळी रह्या छो। प्रस्तुत छे अनुरूप विवाह संस्था द्वारा प्रायोजित कार्यक्रम।
1: आ प्रोग्राम ना प्रायोजक अनुरूप विवाह संस्था।
2: नमस्ते श्रोता, अनुरूप विवाह द्वारा संचालित आ श्रृंखला मा आपनो फरी एक वार स्वागत छे। आजे अनुरूप ना मैनेजिंग डिरेक्टर डॉक्टर गौरीबेन आपणी समक्ष शुं नवुं लाव्या छे ए जाणवा माटे आपणे वातचीत शुरू करीए। नमस्ते गौरीबेन।
3: नमस्ते श्रोताओ।
2: तो गौरीबेन, अमारी गुजराती लग्नोत्सुक कन्याओ एम पूछे छे के शहर शहर मां अनुरूप जेवी संस्थाओ छे जेने गुजरात मां मेरेज ब्यूरो कहेवामां आवे छे, तो कन्याओ अनुरूप मां शा माटे जोड़ाय?
3: अमे घणी रीते नाना मोटा मेरेज ब्यूरो करता जुदा छीए। अमे अमारी वार्षिक फी अने एमां आवती सेवाओ विशे एकदम पारदर्शक छीए। शरूआत मां ओछा पैसा लईने पछी वारंवार जुदा जुदा कारणो हेठळ एक्स्ट्रा पैसा मांगवा के पछी दर अठवाडिये तमने फक्त 5 पात्रोनी माहिती व्हाट्सएप पर मोकलवी एवी अमारी पॉलिसी नथी।
2: अच्छा,
3: तमे ज्यारे 1 वर्षनी फी भरो छो त्यारे तमे 1 वर्ष माटे निश्चिंत रही अमारो आखो डेटाबेस सर्च करी शको छे। तमे आत्मनिर्भर बनी पोते ज बधा पात्रोनी कॉन्टेक्ट नंबर सहित माहिती जोई शको छे अने वात आगळ वधारी शको छो।
2: बराबर, हा तो साची अनोखी ज कार्य प्रणाली छे। पण गौरीबेन, कन्याओ अने एमना वालीओने एवो संदेह होय छे કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા। તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે।
2: બરાબર,
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ। સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા, ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે।
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું।
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા। આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો। વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com।
2: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
3: તેનું પણ સમાધાન છે અમારી પાસે। તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે, તમારી ઓળખ ગોપનીય રહેશે।
2: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ। ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?

0: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા,
0: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા,
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આપ સાંભળી રહ્યા હતા અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ, જેનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી. પૂજા પ્લસ ટાઈમ અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. દોસ્તો, થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર.
5: જરા સુનિયે કેસી બના યે ગાના.
6: કમાલ સાહેબ કહે રહે કે ખયામ સાહેબ જો મેરા હીરો હૈ વો સિંગર નહીં હૈ, ઉસને ગાના સીખા નહીં, મુજે એસી આવાઝ.
5: સંગીતકાર ખયામ.
6: પૂરે હિન્દુસ્તાન ભર સે આવાઝે ઇકઠ્ઠી કી ગઈ, યહાં બુલાયા ગયા. સજેશન આઈ કે સાહેબ એક આવાઝ હૈ કબ્બન મિર્ઝા સાહેબ. બુલાયા ઉનકો, સુના આવાઝ તો યહી હૈ જો ચાહિયે કમાલ સાહેબ કો. બેમિસાલ ગા ગયે વો આઈ જંજીર કી ઝનકાર, ખુદા ખૈર. તો ઉસમે જો રિધમ હૈ જંજીરો કા.
5: ऐसी अनमोल यादें आपको मिलेंगी सिर्फ विविध भारती पर. विविध भारती, आपका जीवन संगीत.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. 93.9 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મી અને નોન ફિલ્મી ગઝલોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ મિતાલી સિંઘના સ્વરમાં આરઝુ આલ્બમનું ગીત. સંગીત ભૂપિન્દરસિંહનું છે.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KGIT સાવલી ટાઈમ અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાવલી. દોસ્તો, હવે સાંભળીએ હરિહરનના સ્વરમાં ગુલફામ આલ્બમની રચના. રચના ડોક્ટર બશીર બદ્રની, સંગીત હરિહરનનું છે.

0: વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મઝેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
0: અને હવે પ્રસ્તુત છે આલ્બમ હસરતની રચના પંકજ ઉદાસના સ્વરમાં, શબ્દરચના નુસરત બદ્રણી, સંગીત નિખિલ વિનયનું.

0: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની.
1: ઓહ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
0: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
1: એ જ લોન માંથી?
0: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
1: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે. તમે કોણ?
2: આરબીઆઈ કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજે આઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: દોસ્તો, હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં મહેકતે નગમે આલ્બમની આ રચના, સંગીત મદન મોહનનું છે.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: દોસ્તો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ આલ્બમ બઝમે ખ્યાલની રચના. શબ્દરચના સઈદ રાહીની, સ્વર અને સંગીત દિલરાજ કોરના.

બઝમે ખ્યાલની રચના સાથે જ આજનો ફિલ્મી અને નોન ફિલ્મી ગઝલોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. દોસ્તો, હવે સાંભળીએ ફિલ્મ સંગીત, જેમાં સૌપ્રથમ લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ હીરાપન્નાનું ગીત. ગીત રચના આનંદ બક્ષીની, સંગીત રચના આર ડી બર્મનની.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: આર ડી બર્મનના સંગીત નિર્દેશનમાં મજરુ સુલતાનપુરીના શબ્દોને સ્વર આપ્યો છે લતા મંગેશકરે. ફિલ્મ અનામિકા. આવો સાંભળીએ આ ગીત.

केजીઆઈટી સાવલી ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા, બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: દોસ્તો, ફિલ્મ સંગીતમાં હવે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં બ્લેકમેલ ફિલ્મનું ગીત. ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ, સંગીત કલ્યાણજી આનંદજીનું.

0: સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ચોર મચાય શોર, આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત આશા ભોંસલે અને કિશોર કુમારના સ્વરમાં. ગીત ઇન્દ્રજીત સિંહ તુલસીનું, સંગીત રવિન્દ્ર જૈનનું.

0: લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં હવે સાંભળીએ દોસ્ત ફિલ્મનું ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.
1: કૈસે જીતે હૈ ભલા

કોરા કાગઝ. આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીત એમજી હસમતનું, સંગીતકાર કલ્યાણજી આનંદજી.

દોસ્તો, અભિનેત્રી ફિલ્મના ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી, વડોદરા.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાત

0: ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ આજે સાંજે સંરક્ષણ દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસના કર્મચારીઓને અસાધારણ બહાદુરીના કાર્યો માટે શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે.
1: इस अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मू सशस्त्र बलों, केंद्रीय सशस्त्र पुलिस बलों और राज्य तथा केंद्र शासित प्रदेशों के पुलिस कर्मियों को वीरता पुरस्कार प्रदान करेंगी. ये पुरस्कार असाधारण बहादुरी का प्रदर्शन करने वाले सैनिकों को दिए जाते हैं. ये सम्मान देश की आतंकवाद, उग्रवाद और सीमावर्ती क्षेत्रों में चुनौतियों के खिलाफ निरंतर लड़ाई को भी दर्शाते हैं. साथ ही विमानन, समुद्री अभियानों और मानवीय मिशनों में दिखाई गई असाधारण बहादुरी को भी मान्यता दी जाती है. इससे पहले राष्ट्रपति ने इसी महीने की 8 तारीख को राष्ट्रपति भवन में रक्षा अलंकरण समारोह के पहले चरण में वीरता पुरस्कार प्रदान किए थे. समाचार कक्ष से वैष्णवी.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના 3જા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરના દર્શન કર્યા. તેઓ ત્યાં ભારતીય સમુદાયને પણ મળ્યા હતા. શ્રી મોદી પીસ પાર્ક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ગઈકાલે તેમણે સેશેલ્સની સ્વતંત્રતાના 50 વર્ષ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજરી આપી હતી. શ્રી મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા. તેમણે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં નેતૃત્વ માટે સેશેલ્સનો સર્વોચ્ચ ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ સેશેલ્સની રાષ્ટ્રીય સભામાં સંબોધન કરતા ભાર મૂક્યો કે સેશેલ્સ અને ભારત બંને એવી દુનિયા શોધે છે જ્યાં વિકાસ વધુ સમાવિષ્ટ હોય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે સંસદ ભવનમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને કર્ણાટકથી ઉપલા ગૃહમાં ફરીથી ચૂંટાયેલા શ્રી ખડગેને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુ, આરોગ્યમંત્રી જેપી નડ્ડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ગ્રીસના એથેન્સમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય વેપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. પ્રતિનિધિમંડળ એથેન્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે માળખાગત સુવિધાઓ, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ અને ખાદ્ય અને કૃષિ અંગે ભારતીય અને ગ્રીક ઉદ્યોગ નેતાઓ સાથે ચર્ચા કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 સમજૂતી કરાર એમઓયુ દ્વારા ગુજરાતમાં 13,30,000 કરોડ રૂપિયાનું રોકાણ વિવિધ ઉદ્યોગમાં આવ્યું છે. ગુજરાત આજે ભવિષ્યનું વૈશ્વિક પ્રવેશદ્વાર બન્યું હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ વિદેશના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું. ગુજરાત સરકાર હંમેશા રોકાણકારોને મદદ કરવા તેમની પડખે ઉભી હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું.
2: આપ આપકે સપને લેકે ગુજરાત આઈએ ઓર ગુજરાત કી એક ખાસિયત હૈ યહાં અલગ અલગ રાજ્ય સે કઈ લોગ આયે હોંગે. हम जो बोलते हैं वो करते हैं. पिछले कई सालों का ट्रैक रिकॉर्ड उठा के देख लीजिए. हम देने में पहले 2-5% शायद कम हो सकते हैं दूसरे राज्यों से, लेकिन ये एक ऐसा राज्य है यहाँ पे 1 रुपए रोकोगे तो वो आपकी आने वाली पीढ़ी के लिए वो इन्वेस्टमेंट हमेशा सेफ रहेगा और आपका रोका हुआ 1 रुपया जो होगा उसका रिटर्न भी सबसे ज्यादा अगर देखोगे तो गुजरात में मिलेगा और हम जो कहेंगे वो टाइमली मिलेगा. अगर सालों तक आपके इंसेंटिव कहीं और जाओगे और धक्के खाने पड़ेंगे तो उसका ब्याज गिनोगे तो हम लोग डबल दे रहे होंगे. तो हम आप सबको खास तौर पे मेरे टीम गुजरात की ओर से मैं आप सबका यह स्वागत करता हूं.
0: પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની વિષયવસ્તુ હેઠળ યોજાયેલી આ પરિષદમાં ગૃહ અને

0: શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ યાત્રાના પ્રારંભ અગાઉ સુરક્ષા વ્યવસ્થા, કાફલાની ગતિવિધિ અને તમામ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે સંપૂર્ણ પાયે ડ્રાય ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનમાં કથિત નાણાકીય ગેરરીતિઓની અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ અને ફોરેન્સિક ઓડિટની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો. ન્યાયાધીશ એમ સુંદરેશ અને ન્યાયાધીશ શીલ નાગોની બેન્ચે આ તાકીદ પર સવાલ ઉઠાવ્યા હતા અને ઉનાળાના વેકેશન બાદ અદાલત ફરી ખુલ્યા બાદ અરજીને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પશ્ચિમ એશિયાની ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં સવારથી જ વધઘટનો માહોલ સર્જાયો હતો. પ્રારંભિક વધારા બાદ શેરબજારમાં ધીમે ધીમે ઘટાડો થયો હતો અને બપોરના સત્ર બાદ ઘટાડાનું વલણ યથાવત રહ્યું હતું. સેન્સેક્સમાં 200 અને નિફ્ટીમાં 45 કરતાં વધુ અંકોનો કડાકો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં મતદારોને ઘરે ઘરે જઈને ચૂંટણી ગણતરી ફોર્મનું વિતરણ આવતીકાલથી શરૂ થશે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી અશોક કુમારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બૂથ લેવલ ઓફિસર્સ આવતીકાલથી આવતા મહિનાની 29મી તારીખ સુધી દરેક ઘરની મુલાકાત લઈને ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને પાત્ર મતદારો પાસેથી યોગ્ય રીતે ભરેલી અરજીઓ એકત્રિત કરશે. ઓડિશામાં આજે સવારથી જ જગન્નાથ મંદિરમાં પવિત્ર દેવ સ્નાન યાત્રામાં સેંકડો ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના સ્નાન ઉત્સવની પરંપરાગત ઉજવણીમાં ભાગ લેવા ભક્તજનોનું ઘોડાપુર જગન્નાથપુરીમાં ઉમટ્યું છે. શોભાયાત્રા દરમિયાન વૈદિક મંત્રોચ્યાર, શંખ અને ભક્તિ સંગીત વચ્ચે મંદિરના પવિત્ર સુવર્ણ કુવામાંથી ખેંચાયેલા 108 ઘડાથી પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે. દેવ સ્નાન પૂર્ણિમાના શુભ પ્રસંગે યોજાનારી આ વાર્ષિક ધાર્મિક વિધિ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાનો એક મહત્વપૂર્ણ પ્રારંભ દર્શાવે છે. પાકિસ્તાને કરાંચીમાં સિંધ રેન્જર્સના મુખ્યાલય પર હુમલા બાદ 28 અને 29 જૂનની મધ્યરાત્રિએ અફઘાન સરહદ પર હવાઈ હુમલા કરીને 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. માહિતી મંત્રી અતાઉલ્લા તરારે તેની પુષ્ટિ કરી છે. પાકિસ્તાની સેનાની મીડિયા અને જનસંપર્ક શાખા ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના રાવલપિંડીના મુખ્યાલયે જણાવ્યું કે આ સફળતા ગુપ્તચર આધારિત અભિયાનમાં મળી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: લિસ્ટ મેં જો ગાના થા વો શામિલ હો ગયા, બહુત હી અચ્છી બાત હૈ. એસે ગીત શામિલ હોતે રહે તો કિતના હી અચ્છા લગે. વહી હમારે એક સાથી કહે રહે કે હમારા જો દિલ કહેતા હૈ વહી કામ કરતે હૈ, લેકિન કભી કભી દિમાગ કહેતા હૈ ઓર વો કામ કરને સે નુકસાન હો સકતા હૈ, એસા કહેતે હૈ તો હમ વો કામ નહીં કરતે. યાની દિલ ઓર દિમાગ કે બીચ મેં બડા હી અચ્છા સામંજસ્ય આપને બિઠા રખા હૈ, તભી તો જો કરના ચાહતે હૈ વો કરતે હૈ. કભી દિલ કે સુનતે હૈ, કભી દિમાગ કે સુનતે હૈ. હમારે એક ઓર સાથી કહેતે કે આજ કિસ કાર્યક્રમ મેં દિલ કી બાતે હોને વાલી હૈ, કૈસી ભી પરિસ્થિતિ હો હમે અપને દિલ કી હી સુનની ચાહીએ, પર કૈસે દિલ કુછ કહેતા હૈ દિમાગ કુછ કહેતા હૈ ઓર ઇન સબ કી કસમકશ મેં કભી કભી હમ ઉલજ કે રહે જાતે હૈ. चलें धुन की दुनिया को बर्बाद करके भूले से मोहब्बत कर, इस तरह से उन्होंने गानों के लाइंस बताई हैं, अपने पसंदीदा गानों के बारे में बताया है। देखते हैं उनके गीत आज के

0: थी कि बहुत देशों में बहुत सी घटनाएं हुई, बहुत से उतार चढ़ाव आए, लेकिन भारतवर्ष की हमारी स्थिरता ये हमने मजबूत बना करके रखा।
1: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ અને એમએસએમઈને રાજ્યની નવી ઔદ્યોગિક નીતિનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. દરમિયાન અમદાવાદ અને ખેડા સહિત 5 જિલ્લાઓ માટે 8 નવા સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની જાહેરાત કરવામાં આવી. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીએમ ઈ બસ સેવા પહેલ હેઠળ વડોદરામાં 30 એરકન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી હતી. તમામ મહાનુભાવોએ વાયબ્રન્ટ ગુજરાત વેપાર પ્રદર્શનનું ઉદઘાટન કર્યું, જેમાં પ્રાદેશિક એમએસએમઈ અને અદ્યતન ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ દર્શાવતા 150થી વધુ સ્ટોલ છે. વડોદરાની વીજીઆરસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્ય સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા ઇન્ડેક્સ્ડ બીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરાયું. ગત 2 મેએ સુરતમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પરિષદમાં માત્ર 11 જ દિવસમાં 350 કંપનીને વાયબ્રન્ટ ખાતે જોડવા બદલ સંસ્થાને આ પ્રમાણપત્ર અપાયું છે. દેશમાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગાએ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવ્યા. પોલિયો કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 260 બૂથ શરૂ કરવામાં આવ્યા હોવાનું વ્યારા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર અનિશા ગામિતે જણાવ્યું હતું.
2: આંગણવાડી સેન્ટર પર બીજા 7 ટ્રાન્ઝિટ ટીમ તરીકે રેલવે સ્ટેશન, નેશન નાકા, નવું બસ સ્ટેશન, જૂનું બસ સ્ટેશન, ઉનાઈ નાકા, જનક હોસ્પિટલ, સ્ટેશન રોડ પાસે ત્યાં ટ્રાન્ઝિટ ટીમ તરીકે દોર જવર કરતા બાળકોને આવરી લેવામાં આવશે. બાકીના જે હાઉસ બાળકો છે આપણે આંગણવાડી સેન્ટર ખાતે ત્યાંથી પોલિયો પીવડાવવામાં આવશે. આશરે અર્બન વ્યારા ખાતે 2000 બાળકોનું પોલિયો પીવડાવવામાં આવશે. આજના દિવસે ટોટલ બધા બુથ પર આપણે પોલિયો પીવડાવવામાં આવશે. કાલથી હાઉસ ટુ હાઉસ જઈને જે બાળકોનો પોલિયો બાકી છે એ લોકોને ઘરે ઘરે જઈને ત્યાં એ લોકોને પોલિયો પીવડાવીને ટોટલ કામગીરી આવરી લેવામાં આવશે અને બધા બાળકોને પોલિયો પીવડાઈ જાય એ રીતેની કામગીરી કરવામાં આવશે.
1: દરમિયાન સાબરકાંઠા જિલ્લાના દેરોલમાં તિરુપતિ ઋષિભવન ખાતે વિશેષ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું. આ અભિયાન અંતર્ગત તિરુપતિ ઋષિભવન પરિસરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોના બાળકો તેમજ ત્યાં આવતા તમામ પ્રવાસીઓના બાળકોને પણ સ્થળ પર જ રસી આપી સુરક્ષિત કરાયા. જ્યારે ખેડા જિલ્લામાં પ્રથમ જ દિવસે પોલિયો રસીકરણની 92.57% કામગીરી પૂર્ણ થઈ છે. રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા જળસંગ્રહ શક્તિની ક્ષમતામાં આ વર્ષે 20,789 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો છે. ગત 8 વર્ષમાં જળસંગ્રહ શક્તિની ક્ષમતામાં કુલ 1,38,000થી વધુ ઘનફૂટનો વધારો થયો છે. જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં મે મહિના સુધીમાં કુલ 13,315 કામ પૂર્ણ કરાયા છે. આ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના 2,450 કામો, ચેકડેમ ડિસલ્ટિંગના 3,661 કામ તથા ચેકડેમ સમારકામના 1,160 કામ કરાયા છે. રાજ્યમાં પરણિતાઓ આજે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી રહી છે. નવસારી જિલ્લામાં રહેતી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખી વૈવાહિક જીવન અને અખંડ સૌભાગ્ય માટે વડના વૃક્ષની પૂજા કરી હતી. સુરેન્દ્રનગરના વઢવાણમાં પ્રખર કર્મકાંડી દ્વારા મહિલાઓને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાવી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મહિલાઓ પૂજાની થાળી લઈને દરબારગઢ ખાતે આવેલા 50 વર્ષ જૂના પવિત્ર વડના વૃક્ષની પૂજા કરી હતી. નસવાડીમાં 5 દાયકા કરતાં વધુ સમયથી આ ધાર્મિક પરંપરા જળવાઈ રહી હોવાનું મહારાજ મહેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, KJIT સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: सेहत आपकी, सुरक्षा हमारी. अब नहीं रहेगी मच्छरों से परेशानी, क्योंकि एक मच्छर इंसान को सोने नहीं देता है. नई टेक्नोलॉजी की मच्छर जाली के लिए संपर्क करें 45 वर्ष से आपकी सेवा में उपस्थित RK ब्लाइंड्स, डांडिया बाजार, 9825027525. सेहत आपकी, सुरक्षा हमारी. ये है RK ब्लाइंड्स की जिम्मेदारी.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: बात करेंगे ईश्वर का, जिसने हमें दिया ऐसा विरला संगीतकार, जिसके हैं ऐसे महत्व.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, KJIT સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 નું આયોજન GSFC વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર એપીટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. કૈસે દે

જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સનો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં નવી 8 જીઆઈડીસીની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. વડોદરામાં આજથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આ પરિષદનું ઉદ્ઘાટન કરાયું. ઉદ્ઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔદ્યોગિક ક્ષેત્રમાં મધ્ય ગુજરાતના યોગદાન પર ભાર મૂક્યો.
1: મહેસાણા, રાજકોટ, સુરત એમ 3 રિજિયનલ વાયબ્રન્ટ કોન્ફરન્સની સફળતા પછી આજે મધ્ય ગુજરાત પ્રદેશના 10 જિલ્લાઓની આ ચોથી વીજીઆરસી યોજાઈ રહી છે. અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 એમઓયુ દ્વારા 13,30,000 કરોડનું રોકાણ રાજ્યના વિવિધ ઉદ્યોગોમાં આવ્યું છે.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં વીજ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધ્ય ગુજરાતના વિકાસ માટે સરકારના આગામી આયોજન અંગે જાણકારી આપી.
2: हमने सेंट्रल गुजरात इकोनॉमिक मास्टर प्लान बनाया है. अगले 20 सालों का ब्लूप्रिंट पूरी तरह से तैयार हो चुका है. हम छोटा उदयपुर को इंडियाज नेक्स्ट स्पोर्ट्स इक्विपमेंट हब बनाने के लिए आगे बढ़ रहे हैं. वडोदरा को देश का सबसे बड़ा ब्लू इकोनॉमी हब बनाने के लिए आगे बढ़ रहे हैं.
0: આ પરિષદમાં આજે મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરારો કરાયા, જેનાથી રાજ્યમાં 1,200થી વધુ નવી રોજગારીની તક ઉભી થશે. મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રોકેમિકલ્સના વિસ્તરણ માટે 4,475 કરોડ રૂપિયા અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માટે 2,000 કરોડ રૂપિયાના રોકાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમએસએમઈ ક્ષેત્રે ડિજીટલ વિસ્તાર અને એઆઈને વેગ આપવા માટે આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા 8 નવી જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી છે. વડોદરામાં યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લાના 3,611 એકર વિસ્તારમાં સ્માર્ટ ઔદ્યોગિક વસાહતો કાર્યરત થશે, જેમાં ખેડાના મહીજ, સરખેજ, અંગાડી અને મહીસા, અમદાવાદના માંડલ, પંચમહાલના નદીસર, છોટાઉદેપુરના ઉંડવા તથા ભાવનગરના મોણપુર ખાતે નવી જીઆઈડીસી બનશે. ગુજરાત વિધાનસભા ખાતે આજે ગુજરાત અને હરિયાણા વિધાનસભાની અરજી સમિતિની સંયુક્ત બેઠક યોજાઈ. બેઠકમાં બંને રાજ્યોની સમિતિઓ વચ્ચે લોકતાંત્રિક પરંપરાઓ, સંસદીય કાર્યપ્રણાલી અને પ્રજાના પ્રશ્નોના પારદર્શક નિવારણ અંગે સકારાત્મક ચર્ચા વિચારણા અને અનુભવોનું આદાન પ્રદાન કરાયું. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આ સમિતિ જનતાના અવાજને સીધો જ વિધાનસભા સુધી પહોંચાડવાનું અને નાગરિકોની સમસ્યાઓ તેમજ ફરિયાદો સાંભળી તેના નિવારણ માટે નક્કર પગલાં ઉઠાવવાનું સશક્ત માધ્યમ છે. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસમાં આરોપીઓ ફોરેક્સ ટ્રેડિંગમાં નફો કમાવવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર નેટવર્ક નેપાળના કાઠમંડુથી ચલાવતા હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
3: આજરોજ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચો આપી તેમની પાસેથી આશરે 2 કરોડ 30 લાખ જેટલી

0: રકમ પડાવી લેવામાં આવેલી હતી અને આ સમગ્ર નેટવર્ક નેપાળ કાઠમંડુ ખાતેથી ચલાવવામાં આવતું હતું. ભારતના 31 જેટલા ગુનાઓનો હાલ પ્રાથમિક તબક્કે ભેદ ઉકેલાયેલ છે, જેમાં આશરે 15 કરોડ જેવી રકમ આ લોકોએ મેળવી લીધેલ હતી.
1: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 150મી રથયાત્રા પૂર્વે આજે જળયાત્રાથી અષાઢી બીજની ઉજવણીના વિવિધ ધાર્મિક ઉત્સવોનો પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથજી મંદિરથી સાબરમતી નદીના ભૂદરના આરા સુધી જય રણછોડના નાદ સાથે યાત્રાની શરૂઆત થઈ હતી. સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો દ્વારા બોટ મારફતે નદી વચ્ચે જઈ 108 પવિત્ર કળશમાં જળ ભરવામાં આવ્યું. મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો ષોડોપચાર પૂજાવિધિ સાથે જળાભિષેક કરવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ભગવાનનો જળાભિષેક કર્યો હતો. પાટણના આનંદ સરોવર નજીક આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભવ્ય જળયાત્રા નીકળી અને શહેરના વિવિધ માર્ગો પર ફરીને જગદીશ મંદિર પહોંચી હતી. સુરત જિલ્લાની શાળાઓ માટે ચોમાસા પૂર્વે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ શાળાઓમાં આવેલા જર્જરિત વર્ગખંડો કે ભયજનક ભાગોને તોડી પાડવામાં આવે. ભારે વરસાદની સ્થિતિમાં જ્યાં સુધી દરેક વિદ્યાર્થી સુરક્ષિત ઘરે ન પહોંચે ત્યાં સુધી દરેક શિક્ષકોએ શાળામાં જ હાજર રહેવું પડશે. આ ઉપરાંત નિયમિત સફાઈ અને ગટર લાઇનની ચકાસણી તેમજ શાળા પરિસરમાં જોખમી વૃક્ષો દૂર કરવા અને વીજળીના ખુલ્લા વાયરોનું સમારકામ કરાવવા જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું.
0: શાળાની અંદર કોઈ પણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું. આ ઉપરાંત કોઈ પણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈ પણ શોર્ટ સર્કિટ ન થાય, અથવા તો એમસીબી સ્વિચની પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓની ઇલેક્ટ્રિક બાબતે પણ કોઈ તકલીફ ન પડે. જો વધુ વરસાદ પડે એવા સંજોગોમાં આચાર્યશ્રી દ્વારા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને રજા જાહેર કરવા માટેની પણ સત્તા આપવામાં આવી છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત આજે રાજકોટ શહેરમાં 1,96,200 જેટલા 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસી પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં રસીકરણના પ્રથમ દિવસે 1,48,000, જ્યારે બોટાદ જિલ્લામાં 89,034 બાળકોના લક્ષ્યાંક સામે 77,253 બાળકોને પોલિયોની રસી પીવડાવી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25,973 બાળકોને પોલિયોની રસી પીવડાવી જિલ્લા આરોગ્ય વિભાગે 91.93% લક્ષ્યાંક હાંસલ કર્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 2 જુલાઈથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: आने वाला अगले 7 दिन के लिए मतलब 29 जून से लेकर 5 जुलाई तक, इसमें आज कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना दिया गया है गुजरात रीजन में, और इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना सौराष्ट्र कच्छ में दिया गया है. 2 जुलाई हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में. 3 से 5 जुलाई हेवी टू वेरी हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में दिया गया है. दक्षिण गुजरात की जो जिला है मेनली इसके लिए दिया गया है.
1: આ દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના 17 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે, જેમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થ દેશ વિદેશના યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે પ્રથમ પસંદગીનું તીર્થસ્થાન બન્યું છે. તેના કારણે મંદિરને ટોચની એક સંસ્થા દ્વારા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો પુરસ્કાર એનાયત કરાયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના 3 દિવસની રજામાં 1.5 લાખ અને પુરૂષોત્તમ મહિનાના અંતિમ સપ્તાહમાં 3,75,000 ભાવિકોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આજ સવારથી શરૂ કરવામાં આવેલા ઝુંબેશમાં સાંજ સુધીમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરમાં ઘણા સમયથી માર્ગ પર બંને તરફ ગેરકાયદેસર ઉઠલા સહિતના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા વ્યાપક બની હતી. રાજકોટના પ્રતિભાશાળી ખેલાડી દેવ્યાનીબા ઝાલાએ 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્યચંદ્રક જીત્યો છે. તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયેલી આ સ્પર્ધાની 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી. આ સાથે જ તેઓ જાપાનના નાગોયા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થયા છે. ઉપરાંત આ સિદ્ધિ મેળવનારા તેઓ રાજ્યના એકમાત્ર એથ્લીટ બન્યા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં આજે નવા આધાર સેવા કેન્દ્ર સાંસદ દેવુસિંહ ચૌહાણે ઉદ્ઘાટન કર્યું. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખેડામાં નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક કેન્દ્રીય સેવાઓનો

કાર કર્યો છે, જેમાં 5 થી 17 વર્ષની વયના બાળકો માટે વિનામૂલ્યે બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા અને સ્થળ પર જ ફરિયાદોના નિવારણની સુવિધા મળશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં 98 જીઆઈડીસીની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્યચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 વાગીને રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે. યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી. વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. હોર્મુઝ સામુદ્ર ધુણીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ. અને ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સનો તેમનો પ્રવાસ ઘણો સાર્થક રહ્યો છે અને તેનાથી ભારત સેશેલ્સ મિત્રતા ગાઢ બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ગત 50 વર્ષમાં બંને દેશ વચ્ચેના સંબંધ ઊંડા વિશ્વાસ અને પરસ્પર વિકાસ પર આધારિત રહ્યા છે. આગામી 50 વર્ષમાં આ સંબંધને નવીનતા, સ્થિરતા અને પરસ્પર સમૃદ્ધિથી વ્યાખ્યાયિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશેલ્સનો 3 દિવસનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત આવી રહ્યા છે. પ્રવાસના છેલ્લા દિવસે શ્રી મોદીએ વિક્ટોરિયામાં આવેલા નવશક્તિ વિનયગર મંદિરમાં દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી હતી. તેમણે ત્યાં રહેતા ભારતીય પ્રવાસીઓ સાથે પણ મુલાકાત કરી હતી. બાદમાં પ્રધાનમંત્રીએ પીસ પાર્કમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
1: प्रधानमंत्री नरेंद्र मोदी की सेशेल्स की 3 दिवसीय यात्रा दोनों देशों के संबंधों को नई गति देने वाली रही. इस यात्रा के दौरान श्री मोदी ने सेशेल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हरमेनी के साथ द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर विस्तार से चर्चा की. दोनों नेताओं ने स्वास्थ्य, शिक्षा, समता निर्माण, समुद्री सुरक्षा और रक्षा जैसे क्षेत्रों में सहयोग को और बढ़ावा देने पर सहमति जताई. साथ ही हिंद महासागर क्षेत्र में अवैध मछली पकड़ने, मादक पदार्थों की तस्करी और समुद्री डकैती जैसी चुनौतियों पर विचार विमर्श किया. यात्रा के दौरान UPI, स्वास्थ्य, कृषि, नौवहन, अंतरिक्ष सहयोग, प्रत्यर्पण और लाइन ऑफ क्रेडिट से जुड़े कई समझौता ज्ञापनों का आदान प्रदान हुआ. इसके साथ ही प्रधानमंत्री मोदी को पर्यावरण संरक्षण और सतत विकास में उनके योगदान के लिए गार्जियन ऑफ द ब्लू होराइजन्स से भी सम्मानित किया गया. यह पर्यावरण संरक्षण और सतत विकास के क्षेत्र में सेशेल्स का सर्वोच्च सम्मान है. इसके साथ ही प्रधानमंत्री मोदी ने कल सेशेल्स की नेशनल असेंबली के विशेष सत्र को भी संबोधित किया और ऐसा करने वाले पहले भारतीय प्रधानमंत्री बने. विशाल और विष्णु के साथ अंकित कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: હરિયાણા અને રાજસ્થાન સરકારે નવી દિલ્હીમાં યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આ કરારથી બંને રાજ્યમાં અંદાજે 3 દાયકાથી ચાલતી આવતી જળ સમસ્યાનું નિવારણ થયું છે. તેમણે કહ્યું, આ કરાર હેઠળ જુલાઈથી ઓક્ટોબર સુધી યમુના નહેરથી રાજસ્થાનને 3 ભૂગર્ભ પાઇપલાઇન્સથી અંદાજે 58 કરોડ ઘન મીટર પાણીનો પુરવઠો અપાશે. દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું હતું કે આ કરાર હેઠળ ચોમાસામાં રાજસ્થાનના ભાગનું પાણી ભૂગર્ભ પાઇપલાઇનથી હથની કુંડ બૈરાજથી અપાશે.
2: इस परियोजना के अंतर्गत हथनी कुंड बैराज से पश्चिमी यमुना शहर के माध्यम से भूमिगत पाइपलाइन द्वारा मानसून के दौरान राजस्थान को उसके हिस्से का जल उपलब्ध कराया जाएगा, जिससे चूरू, सीकर, झुंझुनू तथा राजस्थान के अन्य जल संकटग्रस्त क्षेत्रों को पेयजल की आवश्यकता की दीर्घकालिक पूर्ति सुनिश्चित होगी.
0: ગુજરાતના વડોદરામાં GSFC યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાત ક્ષેત્રની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે ઔદ્યોગિક વિકાસને ગતિ આપવામાં ઉર્જા ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે વ્યવસ્થિત યોજનાના કારણે ભારતે આ ઉનાળામાં 271 ગીગાવોટની વિક્રમી વીજ માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. શ્રી લાલે 50 ગીગાવોટથી વધુની સ્થાપિત ક્ષમતા સાથે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા પણ કરી હતી.
3: રિજનલ કોન્ફરન્સ કેવલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કી તૈયારી હી નહીં હૈ, બલકે યે એક એસી શાસન વ્યવસ્થા કા ઉદાહરણ હૈ જો સુનતી ભી હૈ, સંવાદ કરતી હૈ, પરિણામ દેતી હૈ ઓર ઉદ્યોગો, MSMEs, સ્ટાર્ટઅપ્સ ઓર સ્થાનિય ઉદ્યમીઓ કે સાથ સીધે સીધે સંવાદ ઓર ગુજરાત સરકાર યે સુનિશ્ચિત

0: कोशिश भी कर रही है कि पॉलिसी मेकिंग अधिक सहभागी हो, इम्प्लीमेंटेशन अधिक तेज हो और विकास लाभ राज्य के हर क्षेत्र तक पहुंचे। मुझे विश्वास है कि इस प्रकार के संवादों के माध्यम से विचार, साझेदारियां और निवेश के अवसर जनवरी 2027 में होने वाले गांधीनगर में वाइब्रेंट गुजरात ग्लोबल समिट का उसको और अधिक सफल बनाने का एक कारण बनेंगे।
1: वाइब्रंट गुजरात प्रादेशिक परिषद में आज मध्य गुजरात माटे 7,092 करोड़ रूपयाना रोकाण करार थया हता। तेना थकी गुजरात में 1,210 थी वधु नवी रोजगारीनुं सर्जन थशे। मुख्य रोकाणों में जीएसएफसी द्वारा पेट्रोल रसायणना विस्तरण माटे 4,475 करोड़ अने पॉलीकेब इंडिया द्वारा इजनेरी परियोजना माटे 2,000 करोड़ रूपयाना रोकाणनो समावेश थाय छे। आ उपरांत सूक्ष्म, लघु अने मध्यम उद्योग, एमएसएमई क्षेत्र, डिजिटल विस्तार अने कृत्रिम बुद्धिमत्ता एआई ने वेग आपवा आईआईटी गांधीनगर अने आईबीएम इंडिया जेवी संस्थाओ साथे व्यूहात्मक भागीदारी करवामां आवी। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં વીરતા પુરસ્કાર એનાયત કરાયા। એર માર્શલ તરુણ ચૌધરી, લેફ્ટનન્ટ જનરલ નીરજ વાર્ષ્ણે, લેફ્ટનન્ટ જનરલ વિકાસ રોહેલા, લેફ્ટનન્ટ જનરલ હરવિંદર સિંહ વંદ્રા અને લેફ્ટનન્ટ જનરલ મોહિન્દર પાલસિંહને અતિ વિશિષ્ટ સેવાચંદ્રકથી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પુરસ્કાર સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને અન્ય સુરક્ષા સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા નોંધપાત્ર બહાદુરીના કાર્યોને માન્યતા આપવા માટે અપાય છે। અખાતી ક્ષેત્રમાં તણાવ વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મોઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મોઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ ગઈ। ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ગરીબાદી અને ઓમાનના વિદેશ રાજ્યમંત્રી અબ્દુલ અઝીઝ અલ હિનાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ગરીબાદીએ કહ્યું હતું કે આ બેઠકમાં સામુદ્ર ધુનીમાં તાજેતરના ઘટનાક્રમ, દરિયાકાંઠાના અખાતી દેશોના સાર્વભૌમ અધિકારીઓ અને તેના ભાવિ શાસન માટે સંભવિત માળખા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું। ઈરાન અને અમેરિકા વચ્ચે તાજેતરની અથડામણ અને સામુદ્ર ધુનીમાં નેવિગેશન વ્યવસ્થા અંગે મતભેદના કારણે દરિયાઈ ટ્રાફિકને લગતી અનિશ્ચિતતા વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે, જ્યારે બંને દેશે તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટો ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ જળમાર્ગની આસપાસની સુરક્ષા પરિસ્થિતિ હાલ નાજુક છે। વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે એ સમાચારોનું ખંડન કર્યું જેમાં દાવો કરાયો છે કે શ્રીલંકામાં આયોજિત સુરક્ષા સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજા તબક્કાનો સંવાદ થયો હતો। આ સાથે જોડાયેલા સમાચારો અંગે શ્રી મિશ્રીએ કહ્યું, આવી વાતો ન તો નવી છે અને ન તો ભારત સરકાર તેને માન્યતા આપે છે। ભારતની અંડર-19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 3-1 હરાવ્યું। બેંગકોકમાં યોજાયેલી આ સ્પર્ધામાં જીતથી ટીમને ઓછામાં ઓછો 1 કાંસ્યચંદ્રક અને આવતા વર્ષની વિશ્વ યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સીધું સ્થાન નિશ્ચિત થયું છે। ભારતીય ટીમ હવે સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત ચીન સામે ટકરાશે। બીજી તરફ ભારતીય અંડર-19 છોકરીઓની ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગ સામે 1-3 પરાજય થયો। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે। યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર। કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી। વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા। હોર્મુઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ અને ભારતની અંડર-19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

0: કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજેઆઈટી સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મઝેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
6: આપ સભી શ્રોતાઓ કા હાર્દિક સ્વાગત હૈ. કાર્યક્રમ કી પહેલી પેશકશ હસી તો ફસી ફિલ્મ સે, आवाजें चिन्मयी श्रीपदा और शेखर की, बोल अमिताभ भट्टाचार्य की, संगीत विशाल शेखर का.